0: ચલતો વીતી ગાડી ઉપરે 5% કર લાગે દે એ મને કાંઈ બદલાવ નિહોલી છે. બિજલી લે ચલતો સપાય ગાડી, દુઈ ચક્કા બીતી ગાડી અરુ 3 ચક્કા બીતી ગાડી ઉપરે 5% કર ચો લાભ મિલતે રહે દે. અસન લે યે મન સપાય કમ જીએસટી દર બીતી ગાડી મંચો વિકલ્પ બનુ રદે.
1: જીએસટી કાઉન્સિલ તોરુ વાણિજ્યિક કારોબાર તગા ટેક્સ તુન ઔર વેન સરલ બના કિત્તોડ. બસ, ટ્રક ઔર એમ્બ્યુલન્સ ગાડી કી નગા ઇંજે ઓંડોય લેકેન 18% ટેક્સ કી સિત્તોડ. મુન્ને અદ 28% મત્તા. HS કોડ ક્લાસિફિકેશન કિન પરવા કીવા લેવા ગાડી ના સામાન તપોરો ઇંજે ઓંડોય 18% ટેક્સ કી સિત્તોડ. ઇદ બુતાતે ઇવ સામાન પાડાનોર ઔર સામાન તચ ઇયનોડ તિપ્પાલ કમ્માતા ઔર સામાન તત્તા ઓયન બુત સરલ આયના ઉમીદ મિંદે. ઇલેક્ટ્રિક ગાડી ના પોરો મુનિટ લેકેન 8% ટેક્સ મંતા. નેલત માટ ઇદ મિંદકી ઇલેક્ટ્રિક ગાડી નગા બાતાય બદલાવાયો. કોંડે ઇલેક્ટ્રિક ગાડી, ઇલેક્ટ્રિક મોટર સાઇકલ ઔ ઇલેક્ટ્રિક મૂળ ચક્કાના ગાડી 8% જીએસટી મોલા તેને દોરકિતા. અદેન કે ઔ સોબેડ કમ ટેક્સ ત ગાડી બને માસ મંતા.
2: એક મજબૂત ઘર બિલકુલ ઉસ પિતા કી તરહ હોતા હૈ જો હર મોસમ સહ કર ભી ઘર કી નીવ કો કભી હિલને નહીં દેતા.
3: આપકે ઘર કે લિયે ભરોસે કા દૂસરા નામ ચેટીનાડ સિમેન્ટ કા મેક્સક્રીટ સિમેન્ટ. 64 સાલો કી બુનિયાદ કે સાથ ચેટીનાડ સિમેન્ટ, ધ પરફેક્ટ કોન્ક્રીટ ચોઇસ.
4: તો અપન કો
5: હા
4: દે દખ નગદ નગદ ગોઠ મન કે અમી દાદી મેલા ગમરાઉ દેલને.
5: હા હા
4: દખ તુજ લગ મોંડા ને ઓર કઈ જાય આસ્તા ના
5: એ મચો લગ મોંડા ને ગોટક ભેટ વાર્તા આસે. એ મનાત આલમ રાજકુમાર
4: હા
5: ઓર એમન સંગ ભેટ કરછો બલવીર સિંહ કચ્છ.
4: આલે તો એમન કઈ ગોટ વાત કરલા છો કે અમી બલ સુનું ઓર દાદી મન કે બલે સુનાઉં.
5: આલે આલે
6: કિસાન ભાઈ બહેન મન, મેં ભોપાલ પટના મેલે સે આ રહેતા બલે કિસાન બલ્યા તારું ગોટક એનજીઓ ને બલે કામ કરશો ભૂતા કરશો એમન સંગ ગોટ વાત કરે છે સબલે આગે. તુચો નામ સાંગના?
7: હોચો નામ આલમ રાજકુમાર આય. મેં ભોપાલ પટનમ ચો નિવાસી આય. એતા મેં ખૂબ સાલ હોલી એતા રહે છે એવી નિવાસી હોલે છે.
6: અચ્છા, તો આલમ રાજકુમાર દક સબલે પહેલ તો સાંગ કે તુ ખેતી બાડી હિસાબ ને કાય કરશે?
7: મેં તો લાગે જુગે ખેતી બળની આય 3 એકડ આસે. ઉન 3 એકડ મેં કમ સે કમ 60-70 બોરી ઉનક બિકુઆ.
6: અચ્છા,
7: ઓર બાચલે બી દિખાઉ. અચ્છા
6: અચ્છા, બલે સોજે ધાન આય કે ઓર કઈ દુસર?
7: સોજે ધાન આય બે કૃષિ વિભાગ લે એબે ગોટક ગોટ સાંગલા સોત. ઉન ધાન મે દુસર ફસલ કર લમ 10,000 રૂપિયા બલ મિરે દે બોલ સોત.
6: અચ્છા
7: હા, ઉન ફસલ બોલ કરું સકું દે કરું આ બોલું છે. ફેર માંતર કસન હોય જલ ઘર વિતા મન કાય બોલ દે જલ બડે લોક મ
6: મંડિયા
7: હા કોદ આવદા જી મંડિયા ઓર બોલ સોત. ઉન વિતિ કરા બોલ સોત.
6: અચ્છા,
7: ઈ પ્રચાર પ્રસાર કર સોત એ કાય બોલ દે જલ ઘર વિતા મન કે પૂછું દેખિન તા.
6: અચ્છા હા, તો એચ સંગ સંગે બલન તો એનજીઓ
7: જી જી જી સ્વયં સહાયતા સમૂહ મેં NRLM મેં કરે છે. NRLM રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન મેં ઉતા મેં બે PRP પૂતા કરે છે. PRP મોચો ખાલે 3-4 સ્ટાફ આસોત. એપલ CRP આસોત, RBK આસોત, સક્રિય મહિલા આસોત. એ મન જમાએ કાય કરવા બટો સમૂહ બનાવો. સમૂહ મન કે ઉન નાચો આજીવિકા કસન સુધાર તો રાય. ઉન મન ખીંડી ખીંડી પૈસા કસન બચા દે. ઉન પૈસા લે ખીંડી પૈસા લે કાય કાય બુતા કર. પૈસા બચા ઘર પરિવાર ખીંડી અચ્છા દખા દે આસન કરવા.
6: અચ્છા હા, તો બલે ને એમન કે જોડ તો કાજ કસન કરવું પડવું એના?
7: એમન કે જોડ તો કાજ ગાંવ જાઉ. ફર્સ્ટ ગાંવ જાઉ, ઘર ઘર ઘર ઘર બોલવા. ઘર ઘર બોલ મેં ફેર કેટલો લોગ આસોત મેં એ મહેરાર મન ઉન મન કે દખવા ગણવા. ફેર ઉન મન કે સાંગવા એક એ મેં જુડલો મેં તું કેટલો લાભ હોય દે કસન કસન લાભ હોય દે એ બીતે પુત્ર સાંગવા. ફેર ઉન મન બોલ દે આમ કે કાય લાભ હોય દે કાય મીરે દે. 10 રૂપિયા બચાલો મેં કતુમી 10 રૂપિયા મેં કેટલો રૂપિયા કમક હોય દે. તેમ કે કાલ કે દિન એતા તુમચો ભાઈ દાદા મન નહીં દેત પૈસા. માનતાર એતા જુડલો મેં તુમ કે કોની ટાઈમ બોલ મીરે દે પૈસા. આસન બોલું સાંગવા. આસન બોલો મેં ઉન મન ઝટકે દે જાનેતા.
6: અચ્છા
7: જુડતો.
6: તો આલમ રાજકુમાર બલ્લે મન કે ફેર કઈ રોજગાર કરતો કઈ બલ્લે પ્રશિક્ષણ વગેરે બલ્લે સાંગ સાસન દે?
7: હા, રોજગાર બોલ્લો મેં બે તો આમી ગોઠાન દિલાસોત. ગોઠાન મેં ગોબર કે

0: તો પનકુ
1: હોય ને ચેતમન દાદા,
0: દખઈ કાય મજા ગીત રલી ના ને
1: હોય ના,
0: તો દાદી મન સુન લા ઓર ચીતાલા બોલે મહાતા હારક મે બલતરાય સાંગુન દેસ તે બે
1: એ મન ગીત કુરિયા મન રલા બસંતી ઓર ઉંચો સંગવારી મન,
0: તો દખઈ તરો સુંદર ગીત રલી ઓર ગીત સંગ સંગે આમચો જાતો બોલે સમયા હોલી ને
1: હોલી હા,
0: તો મોરા ગડરા કે આમી સકલું ઓર વિદા માંગુ
1: હા, તો મેં જાતો પૂરે હારક એબલ સાંગતે ને ના એબે બરસા બેરા સમય આય સપાય આપલો દેહ પાય કે નંગત સંગાવત ઓર સીધ બલ ઉસને લાગે છે
0: હા હા હા સત્ય બલ સીત ને
1: સુટે રસન ના લે ઓડતો બી દેસન
0: ઓર દખ પીઉ તો પાણી બલ નઈ ખીંડે ક બલ મત્ર પીઉ લોને નંગત રહે છે ને
1: સત્ય બલ લીસ
0: ઓ એ પેરા કાય કી એ જુન જૂડ ખોખલી માં ઝટકે જોટે છે તો દાદી મને સપાય કે લેખ પરી કરા ને
1: ઓર
0: લેખ પરી કરન કાય કી દખ દેહ પાય નંગત રલોને નઈ આમચો બુતા ભાઈ ના બલે નંગત હુઆ બેડા ખાડા ચો જુન બુતા એ બલે ની અટકે
1: ની અટકે સત્ય બલ સીત
0: તો આમચો મોડરા ગડરા કે મેં સકલે સે આલી તુઈ વિદા માંગ,
1: તો આમચો ગાંવ કાર્યક્રમ સુન તો જમ્મા ગાંવકારી દાદા દીદી સિયાન સજન સંગ જોહરિયા સંગવારી મન કે મેં પનકુ
0: ઓર મેં ચેતમન
1: આમી દોનો કરું છે
0: જોહાર.

0: બકડી
1: આસે મછરી આસે આઉર કઈ પેન્ટ બીતી બોલ બોલ લાજે
0: આઉ પેન્ટ બીતી બોલ આચે આઉર આઉર દીદી મન કરું આત બે કે
1: અચ્છા
0: હા ગ્રુપ ગ્રુપ
1: ગ્રુપ ગ્રુપ આસે અચ્છા પેન્ટ તાન કાય કાય બનાવવા
0: પેન્ટ તાને ગોબરર પેન્ટ
1: ગોબર પેન્ટ બનાવવા
0: હા
1: અચ્છા
0: તો 10 કિલો ગોબર આય તો 10 કિલો ફાની દુનો બરાબર મિલાય બરાબર એમ ના બનાયલું આ છે લેકિન અમતી આમી
1: હા
0: પરસીચન
1: ધરલાસ હા હા હા તો દક એ તો અચ્છા હે બલે ને જસન કી બોલે ખૂબ આર તુમ કે અનુદાન પૈસા બોલ મિરલા તુમ ખુદ બોલે જમા ઓગરા કરલાસ બોલવે એ પૈસા મતલબ સપાય મિલું કરવાસ કઈ અલગ અલગ બોલ દુસરા કામ કરવાસ
0: ના પૈસા મિરલા બોલે તો અમી હાજરી ભરું આવ તો હાજરી હિસાબ અમી વાટા કરવા પૈસા
1: અચ્છા હાજરી હિસાબ અચ્છા તો બોલે ને કામ સબ ગોટકી સંગ કરવાસ બોલવે
0: અલગ અલગ કામ ભલે છે અલગ અલગ દીદી મને અલગ અલગ કામ કરવા
1: અલગ અલગ અચ્છા અલગ
0: અમે 30-40 જન દીદી મને આવ ગોટકી ગ્રુપ ને કરવું આ છે સબ મિલી કરી
1: અચ્છા મિલી કરી હા હા તો દક એ તો અચ્છા હે બલે ને કી બલે હાજરી હિસાબ ને તુમ પૈસા બોલે બાટ સાસ બોલે અચ્છા ઓર કઈ અસન બેંક ને બોલે કઈ જમા કરવા આસ કઈ પૂંજી અસન
0: બેંક ને તો જાર જાર કુદર કુદર ખાતા મને અમે જમા કરવા પૈસા મન કે બાટ લે
1: અચ્છા
0: આર પેરે બે પીલા ટોકે બલ પડાય બુઆ છે તીકર કાજ બલ લાગુ આય તો ઘર ચલાય બ કાજ બલ ઘર ચલાગુ આય
1: હા
0: આ ગોટા મન સબ કરો
1: અચ્છા હા હા બલે ને એ જસન સોસાયતા સમૂહ બનાય બાકી બલે તું કે દુઈ પૈસા મેરસી આજ બોલુ ને
0: આમ કે સોસાયતા સમૂહ ને જુડલુ આમ કે ખૂબ અચ્છા લાગલા ખૂબ આમ ફાયદા બલે હોયલા
1: હસન અચ્છા જસન કી બલે ને કાય કાય સુવિધા ઈલી જસન તું માતા ને પૈસા કોડી કે જસન કે બલ્લીસ પીલા મન કાજ બલ કામ એવાય બોલવી બોલે ને કાય કાય ચીજ મન ને અસન લગાલાસ તુમે
0: એવે તો મેં એકટા નો બાઇક ધરલી મોટરસાયકલ
1: અચ્છા મોટરસાયકલ
0: મોટરસાયકલ અર મોર બેટી કે પડાયત રહી મૂલી તો બસ કિરાયા આના જાના તાંક પઠાય બારે પૈસા તો ઓનલાઈન પડાઈ હોયલા તો તાર કાજ મોબાઈલ ધર દેલી 10,000 અર મોર કાજ બલ 10,000 મોબાઈલ ધરલી મેં
1: અચ્છા
0: નોલા મોબાઈલ કે ચલાક જાનતર ઉને કઈ નઈ સમૂહ ને જુડબા કે આમી અર ખોઈ આમ કે સબબાની આમી શીખલી
1: શીખલા અચ્છા હા અર એ બાટ જસન કી પ્રશિક્ષણ બલી સે બિચારા માં જાવ રલી બોલી છે ઓર કોન કોન તાને સન ગેલા જાલે
0: આમી તો આઈ તાન પરિચય આઈ તાન ગલુ અર બાકી અમતી ધક કે રાયપુર કાંકેર હારંગ એ ગોઠાન મન કે અમતી ધકાય ધકાય ને લઈ આમ
1: હસન હા અચ્છા તો હાય બાટ બદલે ધક કરી કમ કસન લાગલા તો
0: આ બાટ બલ ધક કે અચ્છા લાગલા આમ કે તમી બલ ધકા એક બીતી કામ મન કે કરવાસ બલતે આમ કે ધકાય ને લઈ અગરબત્તી બનાય બાર સબુ એ કામ મન કે દકીરા તમે બલ શીખવાસ બલ લાય
1: હસન હા અચ્છા હા હા એ તો અચ્છા હે બલે ને સોસાયતા સમૂહ બના તો કે તુમ ચુ ઘર પરિવાર પૂરા ઉદીમ હોયલા બોલ
0: બડિયા હોયલા અચ્છા લાગલા
1: હા
0: આમ કે બલે ગામ ફારાન બલ નિસકુઆ તો એ બે આમ ચકરી મહિલા બલ કામ કરવા છે
1: અચ્છા
0: તો સમૂહ જુડ્યા કે આમ ફેર જાવા
1: અચ્છા બલે સક્રિય મહિલા મે બલે દુસર જન મહિલા મન આતુન મન કે
0: હા દુસરા મહિલા મન કે 10-10 જન ગ્રુપ બનાય કરી તી